0: તમે સાંભળી રહ્યા છો ગુજરાતી અડ્ડો ઓન રેડિયો એડલેડ 101.5 ગરબા ગાઠિયા અને ગપશપ નીરજની સાથે.
1: મિત્રો, તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો એડલેડ 101.5 પર રિચ એન્ડ રિયલ, જેની પર દર રવિવારે તમે સાંભળો છો ભારતની પ્રાદેશિક ભાષાઓના કાર્યક્રમો, જેમાં સામેલ છે ગુજરાતી, હિન્દી, બેંગોલી અને પંજાબી. હવે ગુજરાતી પ્રોગ્રામ સાંભળ્યાને ઘણો સમય થઈ ગયો તમે એવું કહેશો, કારણ કે નીરજ ઓસ્ટ્રેલિયામાં નહોતો, એ ટ્રાવેલ કરી રહ્યો હતો અને ઘણા લગભગ 2 મહિના ઉપર જેવું થઈ ગયું કે તમારા બધા સાથે અહીંયા રેડિયો એડલેડ પર આવીને વાત કરી છે. તો આજે બહુ બધી વાતો કરવાની ભેગી થઈ છે, બહુ બધા સરસ મજાના ગીતો પણ સાંભળવાના છે. ચલો પ્રોગ્રામમાં આગળ વધીએ અને સૌથી પહેલું ગીત સાંભળીએ આપણે. વાતો તો ઓફકોર્સ આપણે કરતા જ રહીશું, પણ બની રહેજો મારી નીરજની સાથે, બહુ બધી વાતો કરવાની છે. જુદા જુદા દેશ વિદેશના સમાચારો પણ તમને દેવાના છે. એડલેડમાં શું ચાલી રહ્યું છે, શિયાળો ઓલમોસ્ટ નજીક આવી ગયો છે એટલે એમાં શું કરવું, ઘણા બધા બીજા વાતો કરવાની છે. તો આપણે વાતો તો કરતા રહીશું પણ પ્રોગ્રામમાં આગળ વધીએ. અને સૌથી પહેલું ઈશાની દવે અને પ્રફુલ દવે, બાપ દીકરીની જે આ જોડી છે, ખૂબ જ સરસ. આપણા પ્રફુલ દવે એટલે આપણા લોકગાયક, ગુજરાતી ફિલ્મોના જે મુખ્ય મોહમ્મદ રફી કહેવાય ને એવા ગાયક છે, જે ઘણા વર્ષોથી ખૂબ જ સરસ કરી રહ્યા છે. અને એમના બંને સંતાનો હાર્દિક દવે અને ઈશાની દવે પણ ખૂબ સરસ ગાય છે. એડલેડમાં પણ ઈશાની દવે રેગ્યુલરલી ગરબા માટે આવે છે. તો બાપ દીકરીનું આ સરસ મજાનું ગીત આપણે સાંભળીએ, જેનું નામ છે ભેળીઓ. બની રહેજો મારી એટલે કે નીરજની સાથે રેડિયો એડલેડ 101.5 FM પર.

એ અખિલ બ્રહ્માંડનું સર્જન સંચાલન અને પાલન કરનારી શક્તિ સ્વરૂપા માં છે, જેને શ્રદ્ધા જગતના લોકો જગદંબા કહે છે. એ સર્વવ્યાપક માએ આખે આખા આકાશનું જે ઓઢણું ઓઢ્યું છે ને, એ ઓઢણું એટલે જ આ ભેળિયો.

આટલું સરસ ગીત સાંભળ્યું આપણે ઈશાની દવે અને પ્રફુલ દવેના અવાજમાં, માતાજીનો ભેળિયાનું જે ગીત હતું. મિત્રો, આજના પ્રોગ્રામમાં ઘણી બધી વાતો કરવાની છે તમારી સાથે, સ્પેશિયલી તમારી શારીરિક હેલ્થ માટે. બ્લડ પ્રેશરની આપણે વાતો કરીશું, બીજી ઘણી બધી વાતો પણ કરીશું, પણ પ્રોગ્રામમાં આગળ વધીએ અને એક હજી સરસ મજાનો ગીત સાંભળી લઈએ. આજે એડલેડમાં સરસ મજાનો દિવસ છે, 20 ડિગ્રી જેટલું ટેમ્પરેચર છે, સૂરજ સરસ નીકળ્યો છે. કાલ રાતનો જે વરસાદ હતો એ તો જોરદાર હતો, પણ એ વરસાદ પછી આજનો જે સૂરજ નીકળ્યો છે, લોકો બહાર નીકળી પડ્યા છે અને ખૂબ જ બધો સરસ દિવસ છે આજે. તમે આજના દિવસમાં શું કરી રહ્યા છો? મને ખબર છે કે ઘણા બધા લોકો તેમનું વીકલી શોપિંગ કરી રહ્યા હશે, ઘણા બધા લોકો સ્પોર્ટ્સ રનમાં હશે, તેમના છોકરાઓ માટે, ઘણા બધા લોકો ઘરે બેસીને રિલેક્સ કરતા હશે, ઘણા બધા લોકો રસોઈ બનાવતા હશે, ઘણા બધા લોકો લોન્ડ્રી કરતા હશે. પણ તમે શું કરી રહ્યા છો? જો તમારે કહેવું હોય અને તમારું નામ રેડિયો પર અનાઉન્સ કરાવવું હોય તો તમારે જવાનું છે રેડિયો પ્રિય ભારતીના ફેસબુક પેજ પર અને અમારા માટે મેસેજ મૂકો. ફટાફટ જાઓ રેડિયો પ્રિય ભારતીના ફેસબુક પેજ પર અને મેસેજ મૂકો અને અમને કહો કે આજના સરસ મજાના રવિવારે તમે શું કરી રહ્યા છો. પ્રોગ્રામમાં આગળ વધી એક સરસ મજાનું જાહ્નવી શ્રીમાંકર અને પ્રિયા સરૈયાના અવાજમાં સાંભળીએ કસુંબલ રંગ. બની રહેજો મારી એટલે કે નીરજની સાથે રેડિયો એટલે 101.5 FM પર.

આટલું સરસ મજાનું ગીત પ્રિયા સરૈયા અને જાનવી શ્રીમાંકરના અવાજમાં તમે સાંભળ્યું રેડિયો એડલેડ 101.5 એફએમ રિચ એન્ડ રિયલના અમારા ભારતીય ભાષાઓના પ્રોગ્રામ જેનું નામ છે રેડિયો પ્રિય ભારતી. મિત્રો, હવે આ વાત કરીએ આપણે બ્લડ પ્રેશરની. આજના સમયમાં સૌથી સામાન્ય સ્વાસ્થ્યની સમસ્યા જો લોકોને હોય તો એ હાઈ બ્લડ પ્રેશરની છે. બ્લડ પ્રેશર વધવા પર લોકો ડૉક્ટર પાસે જાય છે અને સૂચેલી દવાઓ લે છે. આનાથી બ્લડ પ્રેશર મોટા ભાગે નિયંત્રિત થઈ જાય છે અને મશીનમાં નંબરો બરાબર દેખા લાગે છે. પરંતુ સવાલ એ છે કે ફક્ત નંબર નિયંત્રિત કરવાથી શું એ પૂરતું છે? અમેરિકાના એક ખૂબ જ પ્રખ્યાત કાર્ડિયોલોજીસ્ટ છે ડૉક્ટર જેક વુલ્ફસન. એમના પ્રમાણે બ્લડ પ્રેશરની દવાઓ ફક્ત રીડિંગ ઓછી કરે છે, બીમારીના સાચા કારણને ઠીક નથી કરતી. જો હાઈ બ્લડ પ્રેશર શરીરનું એક અલાર્મ છે, એ જણાવે છે કે તમારા શરીરની અંદર કંઈક ગડબડ ચાલી રહી છે. આ સતત તણાવ, ઊંઘનો અભાવ, પેટની ચરબી, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અથવા તો નર્વ્સના પ્રોબ્લેમનું સંકેત હોઈ શકે છે. હવે બ્લડ પ્રેશરનો અર્થ શું છે? ઘણા બધા લોકોને આ ખબર જ નથી હોતી. આપણા સ્પેશિયલી ગુજરાતીઓમાં બીપી બીપી બીપી કરે રાખે, પણ એકચ્યુઅલી બ્લડ પ્રેશર છે શું અને શું કામ મહત્વનું છે નિયંત્રણમાં રાખવાનું એ લગભગ કોઈને ખબર નથી હોતી. તો આપણા શરીરના દરેક અંગને કામ કરવા માટે લોહીની જરૂર હોય છે. હવે એ તો બધાને ખબર છે. એના માટે જરૂરી છે કે લોહી આખા શરીરની નસોમાં સતત વહેતું રહે. આ પ્રક્રિયા માટે હૃદય સતત લોહીને પંપ કરી રાખે છે. જ્યારે હૃદય લોહીને પંપ કરે છે ત્યારે લોહીના પ્રવાહથી નસોની દિવાલો પર દબાણ આવે છે. હવે લોહીના પ્રવાહથી પડતા આ દબાણને બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. આ દબાણને બે નંબરમાં માપવામાં આવે છે, સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક પ્રેશર. પહેલો નંબર એટલે કે સિસ્ટોલિક પ્રેશર, એ આપણને જણાવે છે કે હૃદયના પંપ કરવા પર દબાણ કેટલું છે. અને બીજો નંબર એટલે કે ડાયસ્ટોલિક પ્રેશર, એ જણાવે છે કે હૃદયને આરામની સ્થિતિમાં બ્લડનું પ્રેશર કેટલું છે. એટલે હૃદય જ્યારે ફૂલ કેપેસિટીથી બ્લડને પંપ કરે છે ત્યારનું

0: up the romance with Senti Nights and Papa J's Love Playlist.
1: I'm Herb Armstrong, and you listen to Radio L.A.D.
2: Coming up now is a repeat broadcast from earlier today.
3: તમે સાંભળી રહ્યા છો ગુજરાતી અડ્ડો ઓન રેડિયો એડલેડ 101.5 ગરબા ગાઠિયા અને ગપશપ નીરજની સાથે.
4: મિત્રો, તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો એડલેડ 101.5 પર રિચ એન્ડ રિયલ, જેની પર દર રવિવારે તમે સાંભળો છો ભારતની પ્રાદેશિક ભાષાઓના કાર્યક્રમો, જેમાં સામેલ છે ગુજરાતી, હિન્દી, બેંગોલી અને પંજાબી. હવે ગુજરાતી પ્રોગ્રામ સાંભળ્યાને ઘણો સમય થઈ ગયો તમે એવું કહેશો, કારણ કે નીરજ ઓસ્ટ્રેલિયામાં નહોતો, એ ટ્રાવેલ કરી રહ્યો હતો અને ઘણા લગભગ 2 મહિના ઉપર જેવું થઈ ગયું કે તમારા બધા સાથે અહીંયા રેડિયો એડલેડ પર આવીને વાત કરી છે. તો આજે બહુ બધી વાતો કરવાની ભેગી થઈ છે, બહુ બધા સરસ મજાના ગીતો પણ સાંભળવાના છે. ચલો પ્રોગ્રામમાં આગળ વધીએ અને સૌથી પહેલું ગીત સાંભળીએ આપણે. વાતો તો ઓફકોર્સ આપણે કરતા જ રહીશું, પણ બની રહેજો મારી નીરજની સાથે, બહુ બધી વાતો કરવાની છે. જુદા જુદા દેશ વિદેશના સમાચારો પણ તમને દેવાના છે. એડલેડમાં શું ચાલી રહ્યું છે, શિયાળો ઓલમોસ્ટ નજીક આવી ગયો છે એટલે એમાં શું કરવું, ઘણા બધા બીજા વાતો કરવાની છે. તો આપણે વાતો તો કરતા રહીશું પણ પ્રોગ્રામમાં આગળ વધીએ અને સૌથી પહેલું ઈશાની દવે અને પ્રફુલ દવે, બાપ દીકરીની જે આ જોડી છે, ખૂબ જ સરસ. આપણા પ્રફુલ દવે એટલે આપણા લોકગાયક, ગુજરાતી ફિલ્મોના જે મુખ્ય મોહમ્મદ રફી કહેવાય ને એવા ગાયક છે, જે ઘણા વર્ષોથી ખૂબ જ સરસ કરી રહ્યા છે, અને એમના બંને સંતાનો હાર્દિક દવે અને ઈશાની દવે પણ ખૂબ સરસ ગાય છે. એડલેડમાં પણ ઈશાની દવે રેગ્યુલરલી ગરબા માટે આવે છે. તો બાપ દીકરીનું આ સરસ મજાનું ગીત આપણે સાંભળીએ, જેનું નામ છે ભેળીઓ. બની રહેજો મારી એટલે કે નીરજની સાથે રેડિયો એડલેડ 101.5 FM પર.

એ અખિલ બ્રહ્માંડનું સર્જન, સંચાલન અને પાલન કરનારી શક્તિ સ્વરૂપા મા છે, જેને શ્રદ્ધા જગતના લોકો જગદંબા કહે છે. એ સર્વવ્યાપક માએ આખે આખા આકાશનું જે ઓઢણું ઓઢ્યું છે ને, એ ઓઢણું એટલે જ આ ભેળિયો.

આટલું સરસ ગીત સાંભળ્યું આપણે ઈશાની દવે અને પ્રફુલ દવેના અવાજમાં, માતાજીનો ભેળિયાનું જે ગીત હતું. મિત્રો, આજના પ્રોગ્રામમાં ઘણી બધી વાતો કરવાની છે તમારી સાથે, સ્પેશિયલી તમારી શારીરિક હેલ્થ માટે. બ્લડ પ્રેશરની આપણે વાતો કરીશું, બીજી ઘણી બધી વાતો પણ કરીશું, પણ પ્રોગ્રામમાં આગળ વધીએ અને એક હજી સરસ મજાનો ગીત સાંભળી લઈએ. આજે એડલેડમાં સરસ મજાનો દિવસ છે, 20 ડિગ્રી જેટલું ટેમ્પરેચર છે, સૂરજ સરસ નીકળ્યો છે. કાલ રાતનો જે વરસાદ હતો એ તો જોરદાર હતો, પણ એ વરસાદ પછી આજનો જે સૂરજ નીકળ્યો છે, લોકો બહાર નીકળી પડ્યા છે અને ખૂબ જ બધો સરસ દિવસ છે આજે. તમે આજના દિવસમાં શું કરી રહ્યા છો? મને ખબર છે કે ઘણા બધા લોકો તેમનું વીકલી શોપિંગ કરી રહ્યા હશે, ઘણા બધા લોકો સ્પોર્ટ્સ રનમાં હશે, તેમના છોકરાઓ માટે, ઘણા બધા લોકો ઘરે બેસીને રિલેક્સ કરતા હશે, ઘણા બધા લોકો રસોઈ બનાવતા હશે, ઘણા બધા લોકો લોન્ડ્રી કરતા હશે, પણ તમે શું કરી રહ્યા છો? જો તમારે કહેવું હોય અને તમારું નામ રેડિયો પર અનાઉન્સ કરાવવું હોય તો તમારે જવાનું છે રેડિયો પ્રિય ભારતીના ફેસબુક પેજ પર અને અમારા માટે મેસેજ મૂકો. ફટાફટ જાઓ રેડિયો પ્રિય ભારતીના ફેસબુક પેજ પર અને મેસેજ મૂકો અને અમને કહો કે આજના સરસ મજાના રવિવારે તમે શું કરી રહ્યા છો. પ્રોગ્રામમાં આગળ વધી એક સરસ મજાનું જાહ્નવી શ્રીમાંકર અને પ્રિયા સરૈયાના અવાજમાં સાંભળીએ કસુંબલ રંગ. બની રહેજો મારી એટલે કે નીરજની સાથે રેડિયો એટલે 101.5 FM પર.

આટલું સરસ મજાનું ગીત પ્રિય શ્રેયા અને જાનવી શ્રીમાંકરના અવાજમાં તમે સાંભળ્યું રેડિયો એડલેડ 101.5 FM રિચ એન્ડ રિયલના અમારા ભારતીય ભાષાઓના પ્રોગ્રામ જેનું નામ છે રેડિયો પ્રિય ભારતી. મિત્રો, હવે આ વાત કરીએ આપણે બ્લડ પ્રેશરની. આજના સમયમાં સૌથી સામાન્ય સ્વાસ્થ્યની સમસ્યા જો લોકોને હોય તો એ હાઈ બ્લડ પ્રેશરની છે. બ્લડ પ્રેશર વધવા પર લોકો ડૉક્ટર પાસે જાય છે અને સૂચેલી દવાઓ લે છે. આનાથી બ્લડ પ્રેશર મોટા ભાગે નિયંત્રિત થઈ જાય છે અને મશીનમાં નંબરો બરાબર દેખા લાગે છે. પરંતુ સવાલ એ છે કે ફક્ત નંબર નિયંત્રિત કરવાથી શું એ પૂરતું છે? અમેરિકાના એક ખૂબ જ પ્રખ્યાત કાર્ડિયોલોજીસ્ટ છે ડૉક્ટર જેક વુલ્ફસન. એમના પ્રમાણે બ્લડ પ્રેશરની દવાઓ ફક્ત રીડિંગ ઓછી કરે છે, બીમારીના સાચા કારણને ઠીક નથી કરતી. જો હાઈ બ્લડ પ્રેશર શરીરનું એક અલાર્મ છે, એ જણાવે છે કે તમારા શરીરની અંદર કંઈક ગડબડ ચાલી રહી છે. આ સતત તણાવ, ઊંઘનો અભાવ, પેટની ચરબી, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અથવા તો નર્વ્સના પ્રોબ્લેમનું સંકેત હોઈ શકે છે. હવે બ્લડ પ્રેશરનો અર્થ શું છે? ઘણા બધા લોકોને આ ખબર જ નથી હોતી. આપણા સ્પેશિયલી ગુજરાતીઓમાં બીપી બીપી બીપી કરે રાખે, પણ એકચ્યુઅલી બ્લડ પ્રેશર છે શું અને શું કામ મહત્વનું છે નિયંત્રણમાં રાખવાનું એ લગભગ કોઈને ખબર નથી હોતી. તો આપણા શરીરના દરેક અંગને કામ કરવા માટે લોહીની જરૂર હોય છે. હવે એ તો બધાને ખબર છે. એના માટે જરૂરી છે કે લોહી આખા શરીરની નસોમાં સતત વહેતું રહે. આ પ્રક્રિયા માટે હૃદય સતત લોહીને પંપ કરી રાખે છે. જ્યારે હૃદય લોહીને પંપ કરે છે ત્યારે લોહીના પ્રવાહથી નસોની દિવાલો પર દબાણ આવે છે. હવે લોહીના પ્રવાહથી પડતા આ દબાણને બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. આ દબાણને બે નંબરમાં માપવામાં આવે છે, સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક પ્રેશર. પહેલો નંબર એટલે કે સિસ્ટોલિક પ્રેશર, એ આપણને જણાવે છે કે હૃદયના પંપ કરવા પર દબાણ કેટલું છે. અને બીજો નંબર એટલે કે ડાયસ્ટોલિક પ્રેશર, એ જણાવે છે કે હૃદયને આરામની સ્થિતિમાં બ્લડનું પ્રેશર કેટલું છે. એટલે હૃદય જ્યારે ફૂલ કેપેસિટીથી બ્લડને પંપ કરે છે ત્યારનું પ્રેશર એ ઉપરનો આંકડો, અને હૃદય જ્યારે સંકોચાય છે, જ્યારે આરામની સ્થિતિમાં હોય છે ત્યારે બ્લડનું પ્રેશર કેટલું છે એ નીચેનો આંકડો. હવે બ્લડનું પ્રેશર વધવું ખતરનાક શું કામ છે? વધુ દબાણની નસોની દિવાલોને ધીમે ધીમે નુકસાન પહોંચાડે છે. આનાથી હૃદયને લોહી પંપ કરવામાં વધારે મહેનત કરવી પડે છે. જો લાંબા સમય સુધી આ પ્રેશર ઊંચું રહે તો હાર્ટ એટેક, સ્ટ્રોક, કિડની ફેલિયર, આંખોની રોશની નબળી પડવી, આ બધી વસ્તુનું જોખમ વધી જાય છે. તેની સૌથી મોટી સમસ્યા એ છે કે ઘણીવાર તેના લક્ષણો દેખાતા જ નથી, પરંતુ અંદરથી એ શરીરને નુકસાન કરતું રહે છે. ડૉક્ટર સમીર કુબા, જે ડાયરેક્ટર છે કાર્ડિયોલોજીના ધર્મશીલા નારાયણ હોસ્પિટલ દિલ્હીમાં, એ કહે છે કે હાઈ બ્લડ પ્રેશરને સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે, કારણ કે તેના લક્ષણો મોટે ભાગે દેખાતા નથી, પરંતુ ધીરે ધીરે તે હૃદય, મગજ અને કિડનીને નુકસાન પહોંચાડતું રહે છે. હવે આ બ્લડ પ્રેશર શું કામ વધે છે, એના કારણો શું શું હોય છે અને એને કઈ રીતે નિયંત્રિત કરી શકાય છે, એ બધાની વાતો તમારી સાથે કરીશું. પણ પ્રોગ્રામમાં આગળ વધીએ અને એક બીજું સરસ મજાનું ગીત સાંભળીએ. કિંજલ દવેના અવાજમાં 4-5 ગીતોનું આ મિશ્રણ છે, મેશઅપ છે, લવ સોંગ્સનું મેશઅપ છે. સાંભળીએ, બની રહેજો મારી એટલે કે નીરજની સાથે રેડિયો એડલેડ 101.5 FM પર. જતા નહીં

0: મિત્રો, આપણો એક સરસ મજાનું ગુજરાતી લોકગીત એટલે
1: સાઈબો રે ગોવાળિયો.
0: આ સરસ મજાના ગીતનું એક બહુ સરસ રેન્ડરેશન તમે સાંભળ્યું કીર્તિદાન ગઢવી અને પ્રિયા સરૈયાના અવાજમાં. આટલું સરસ ગીત હતું. એની પહેલાં પણ તમે કિંજલ દવેના અવાજમાં ખૂબ સરસ મજાનું ગીત સાંભળ્યું. આપણે પ્રોગ્રામમાં આગળ વધીએ અને વાતો કરીએ. બ્લડ પ્રેશરની વાત કરતા હતા આપણે, તો બ્લડ પ્રેશર વધવાનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? જો લાંબા સમય સુધી વધારે મીઠું અને અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ખાઓ તો તમારા શરીરમાં સોડિયમ વધે અને સોડિયમને કારણે બ્લડ પ્રેશર વધે છે. તમને સતત તણાવ રહે એટલે કે સ્ટ્રેસ હોર્મોન એટલે કે કોર્ટિસોલ અને એડ્રેનલિન વધવાને કારણે પણ બ્લડ પ્રેશર વધી શકે છે. જો તમારી શારીરિક પ્રવૃત્તિઓ ખૂબ ઓછી હોય, તમે દિવસના 10,000 સ્ટેપ્સ ન કરતા હો, બેઠુડું જીવન જીવતા હો, ઘરનું કામ ના કરતા હો, કે તમારું કામ એવું હોય કે જ્યાં તમારે સતત બેઠા રહેવું પડે અને એના માટે થઈને જો તમારી શારીરિક પ્રવૃત્તિઓ ઓછી થઈ ગઈ હોય તો એને લીધે તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટે છે અને ચરબી જમા થાય છે, જેને કારણે પણ બ્લડ પ્રેશર વધી શકે છે. જો તમારા પેટ પર, સ્પેશિયલી પુરુષોને જો તમારા પેટ પર ચરબી વધી ગઈ હોય તો એને લીધે તમારા શરીરમાં ઇન્ફ્લેમેશન થાય છે અને એને કારણે પણ બ્લડ પ્રેશર વધી શકે છે. જો તમારે સરખી ઊંઘ ન થતી હોય, ઊંઘની કમી હોય, જો તમારું અનિયમિત દિનચર્યા હોય, આને લીધે અને હોર્મોનલ ઇમ્બેલેન્સને લીધે પણ તમારે બ્લડ પ્રેશર વધી શકે છે. આના સિવાય જો તમે ધૂમ્રપાન કરતા હો, દારૂ પીતા હો અને વધુ પડતું મીઠું ખાતા હો તો નસોની અંદરના સ્તરોને નુકસાન થાય છે અને આને લીધે તમારે બ્લડ પ્રેશર વધે છે. તો શું બ્લડ પ્રેશર દવાઓથી સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકાય છે? આ વસ્તુ માટે ડૉક્ટર્સ એવું કહે છે કે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે હંમેશા દવા લેવાની જરૂર નથી. જો બ્લડ પ્રેશર ખૂબ વધારે ન હોય તો હાઇપરટેન્શનની સ્થિતિ નથી હોતી. ખાલી તમારી જીવનશૈલીમાં ફેરફાર કરો અને જો તમે નિયંત્રિત કરી શકાય છે. જો બ્લડ પ્રેશર લાંબા સમય સુધી વધેલું રહે તો ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ લેવી પડે છે. જો તમારું બ્લડ પ્રેશર વધે અને તમે તમારા ડૉક્ટર પાસે જાઓ તો ઘણી બધી વખત આપણને એમ થાય કે ભાઈ આપણે કયા પ્રકારના પ્રશ્નો ડૉક્ટરને પૂછવા, તો તમે આ પ્રકારના પ્રશ્નો ડૉક્ટરને પૂછી શકો છો. પહેલાં તો એમ પૂછી શકો કે ભાઈ મારું બ્લડ પ્રેશર વધી કેમ રહ્યું છે. બીજો પ્રશ્ન તમારો એટલે જો તમે એ પ્રશ્ન પૂછશો તો ડૉક્ટર તમને સામાં બીજા પ્રશ્ન પૂછશે, તમારી લાઈફસ્ટાઈલ, તમારું મેન્ટલ હેલ્થ એ બધી વસ્તુ જાણવા માટે, એ ડિસાઇડ કરવા માટે કે ભાઈ તમારું બ્લડ પ્રેશર શું કામ વધી રહ્યું છે. પછી તમે એ પણ પૂછી શકો કે શું આ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવવા માટે દવા લેવાની જરૂર છે કે નહીં, દવા વગર સારું થઈ શકે અને જો થઈ શકે તો એની માટે શું કરવું જોઈએ. તમે એ પણ પ્રશ્ન પૂછી શકો કે ભાઈ તમને કઈ દવા આપવામાં આવી રહી છે અને કઈ માત્રામાં એ દવા આપવામાં આવી રહી છે, એ દવાની કોઈ સાઇડ ઇફેક્ટ છે કે નહીં, અને જો તમે કોઈ પણ એક્સિડન્ટમાં આવો તો આ દવા તમને ત્યારે કઈ રીતે સાઇડ ઇફેક્ટ, તમારે ડૉક્ટરને શું જણાવવું પડે ઇમરજન્સી રૂમમાં કે તમે કઈ દવા લો છો. તમે એ પણ પૂછી શકો કે ભાઈ આ દવા તમારે કેટલા સમય સુધી લેવી પડશે. તમે ડૉક્ટરને એ પણ પૂછી શકો કે ભાઈ કોઈ પણ તમારી જે આદતો છે, જેમ કે ધૂમ્રપાન છે કે દારૂ છે કે જંક ફૂડ ખાવાનું છે, એ તમારે નિયંત્રિત રાખવી કે છોડી દેવી, અને કયા પ્રકારના લક્ષણો સિમ્પટમ્સ જો તમને થાય તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ, જેને કારણે હાર્ટ એટેક કે સ્ટ્રોકને તમે નિવારી શકો. તમે એ પણ પૂછી શકો કે તમારું બ્લડ પ્રેશર તમારે અઠવાડિયામાં અથવા તો મહિનામાં કેટલી વાર ચેક કરવું જોઈએ અને ટાર્ગેટ બ્લડ પ્રેશર તમારું કેટલું હોવું જોઈએ. તમે એ પણ પૂછી શકો કે ભાઈ તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં કેટલો સમય લાગે. જો તમારું રેગ્યુલરલી તમે બ્લડ પ્રેશર ચેક કરતા હો અને રીડિંગ તમારું અચાનક વધી જાય અથવા તો ઘટી જાય તો તમારે શું કરવું. પાણી અને મીઠું એટલે કે નમક, આ બે બહુ મહત્ત્વના છે. તમે ડૉક્ટરને પૂછી શકો કે ભાઈ તમારે કેટલું પાણી પીવું જોઈએ અને કયા પ્રમાણમાં તમારે મીઠું ખાવું જોઈએ. જો તમારે ચા અથવા કોફીનું આદત હોય તો એ પણ તમારે કેટલા પ્રમાણમાં પીવી જોઈએ એ તમે ડૉક્ટરને પૂછી શકો છો. મિત્રો, બ્લડ પ્રેશર વિશે વાતો આપણે આગળ ચાલુ રાખીશું, આગળ વધીએ અને બીજું એક સરસ મજાનું ગીત સાંભળીએ પ્રોગ્રામમાં. આ છે મેળેથી કંઈ લાવો જો, પ્રિયા સરૈયાના અવાજમાં. બની રહેજો મારી એટલે કે નીરજ સાથે રેડિયો એડલેડ 101.5 FM પર.

0: મિત્રો, તમે સાંભળી રહ્યા છો રેડિયો એડલેટ પર ગુજરાતી અડ્ડો મારી એટલે કે નીરજની સાથે, અને આપણે વાત કરી રહ્યા છીએ આજના પ્રોગ્રામમાં બ્લડ પ્રેશરની. હવે ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે ભાઈ ક્રોનિક સ્ટ્રેસ અને જો તમે ઊંઘ તમારી ઓછી થતી હોય તો એને લીધે પણ બ્લડ પ્રેશર પર અસર થાય છે. ક્રોનિક સ્ટ્રેસ એટલે કે લાંબા સમય સુધી રહેલો તણાવ. હવે આ જે તણાવ છે એ તમારા શરીરના સ્ટ્રેસ હોર્મોન્સ જેમ કે કોર્ટિસોલ અને એડ્રેનલિનને વધારે છે. આ હોર્મોન્સ બ્લડ વેસલ્સને સંકોચે છે જેનાથી બ્લડનું પ્રેશર વધે છે. જ્યારે ઊંઘની કમીથી શરીરને રિકવરીનો ટાઈમ નથી મળતો, રાતની ઊંઘમાં બ્લડ પ્રેશર કુદરતી રીતે ઓછું થઈ જાય છે, પરંતુ જ્યારે ઊંઘ પૂરી નથી થતી ત્યારે પ્રેશર સતત હાઈ રહે છે અને સતત ખરાબ ઊંઘ અને તણાવથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. હવે પહેલાં મેં કહ્યું હતું કે ભાઈ તમારા પેટ પરની, સ્પેશિયલી પુરુષોને પેટ પર જો ચરબી થઈ ગઈ હોય તો એને લીધે પણ બ્લડ પ્રેશરનું તમને વધારે પેલું રહે છે. તો તમને એમ થાય કે ભાઈ હવે બ્લડ પ્રેશરને અને પેટની ચરબીને શું સંબંધ? તો પેટની આસપાસ જે જમા થયેલી ચરબી એટલે કે બેલી ફેટ એ માત્ર વજન નથી વધારતી પરંતુ હોર્મોનલ ગડબડી પણ પેદા કરે છે. આનાથી તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે છે એટલે કે શરીર ઇન્સ્યુલિનનો ઉપયોગ કરી શકતું નથી અને આને કારણે બ્લડ વેસલ સખત થવા માંગે છે, એનું જે જાડાઈ હોય છે એ વધવા માંડે છે. તેનામાં ઘણી વખત સોજો પણ આવી જાય છે અને ઘણી વખત બ્લડ ફ્લો અવરોધાય પણ છે અને આ કારણે બ્લડ પ્રેશર વધે છે. આ જ કારણ છે કે જે લોકો ખૂબ જ મેદસ્વી હોય છે, જે લોકો ડાયાબિટીક હોય છે, એ લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા સાથોસાથ જોવા મળતી હોય છે. ઘણા બધા લોકોને ખાવામાં એક્સ્ટ્રા મીઠું લેવાની ટેવ હોય છે અને આના કારણે પણ બ્લડ પ્રેશર વધી શકે છે. હવે મીઠાને કારણે બ્લડ પ્રેશર કેમ વધે એવું આપણને એમ થાય તો મીઠામાં જે સોડિયમ હોય છે એ સોડિયમ શરીરમાં પાણી જમા નથી થવા દેતું. વોટર રિટેન્શન એને લીધે વધી જાય છે અને શરીરમાં લોહીનું પ્રમાણ પણ વધે છે અને નસો પર દબાણ પણ વધે છે. આનાથી બ્લડ પ્રેશર વધે છે પરંતુ વધુ પડતું સોડિયમ રક્તવાહિનીઓને સખત બનાવે છે જેને લીધે તેની ફ્લેક્સિબિલિટી ઓછી થઈ જાય છે. પેકેજ ફૂડ, અથાણા, નમકીન, ફાસ્ટ ફૂડ આ બધામાં મીઠું વધારે હોય છે જે બ્લડ પ્રેશર ધીમે ધીમે વધારે છે. હવે કઈ કઈ પરિસ્થિતિઓમાં બ્લડ પ્રેશરની દવા ન લેવી જોઈએ જે જોખમી બની શકે? જો કોઈ પણ વ્યક્તિને બ્લડ પ્રેશર સતત હાઈ રહેતું હોય અથવા તેને પહેલેથી હૃદયરોગ, સ્ટ્રોક કે કિડનીની બીમારી કે ડાયાબિટીસ હોય તો આ બધી દવાઓ લેવી જોખમી બની શકે છે. આવા કિસ્સાઓમાં ફક્ત જીવનશૈલી સુધારવી પૂરતી નથી, દવા છોડવાથી અચાનક બ્લડ પ્રેશર પણ વધી શકે છે, હાર્ટ એટેક આવી શકે છે, બ્રેઇન હેમરેજ થઈ શકે છે. તો આપણને એમ થાય કે વગર દવાએ તમારે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો? જો તમારે વગર દવાએ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું હોય તો તમારે સૌથી પહેલાં તો તમારું ડાયટ કંટ્રોલ કરવું પડે. એક દિવસમાં 5 ગ્રામથી ઓછું નમક ખાવું જોઈએ, 5 ગ્રામથી ઓછું મીઠું ખાવું જોઈએ. પોટેશિયમથી ભરપૂર એવા ખોરાક જેમ કે એવોકાડો, કેળા, શક્કરિયું, પાલક એ બધું વધારે ખાવું જોઈએ. ફળો અને શાકભાજી આખા જ ખાવા જોઈએ, અનાજ પણ આખું ખાવું જોઈએ. પેકેજ ફૂડ કે પ્રોસેસ ફૂડ ન ખાવું જોઈએ. શુગરી ડ્રિંક જેમ કે ચોકલેટ્સ, ડોનટ્સ, કેક કે કોલ્ડ ડ્રિંક્સ એ બધા ન લેવા જોઈએ. તમારી ફિઝિકલ એક્ટિવિટી રોજની તમારે નિયંત્રિત રાખવી જોઈએ. ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું જોઈએ, 30 મિનિટ વ્યાયામ કરવો જોઈએ. જો તમને સમય મળે તો યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ અને સેડેન્ટરી એટલે કે બેસી રહેવાની લાઇફસ્ટાઇલથી બચવું જોઈએ. તમારા પેટની ચરબી પણ ઘટાડવી જોઈએ અને શરીરનું વજન તમે ઓછું કરી શકો છો જો બની શકે તો. સ્ટ્રેસ ઘટાડવા માટે તમે તણાવ જરા પણ ના લો, મેડિટેશન અને ડીપ બ્રીધિંગની એક્સરસાઇઝ કરો અને 24 કલાકમાં ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ. જો તમને સિગરેટ અથવા દારૂ પીવાની ટેવ હોય તો એ પણ તમે ઓછી કરી શકો છો, જો એનાથી છુટકારો મેળવી લો તો સૌથી સરસ. અને અમુક પ્રમાણથી વધારે ચા અથવા કોફી ના પીવા જોઈએ. મિત્રો, આ તો થઈ બ્લડ પ્રેશર કઈ રીતે તમે નિયંત્રિત કરી શકો એની વાત. પ્રોગ્રામમાં આગળ વધીએ અને એક બીજું સરસ મજાનું ગીત સાંભળીએ. બની રહેજો મારી એટલે કે નીરજની સાથે રેડિયો એડલેડ 101.5 FM પર.
1: સુર મે ગાના સીખીએ પાધાનીસા એપ કે સાથ. AI પાવર્ડ પર્સનલ મ્યુઝિક ટીચર ફ્રોમ સારેગામા.

0: મમ્મી ગરબા રમવા જાવ છે.
1: ગરબા? પપ્પાને જઈને પૂછ.
0: પપ્પા ગરબા?
2: નવરાત્રિમાં ગરબા કરાતા હશે, ક્યાંય નથી જવાનું.
3: ગુજરાતીઓને ગરબા કરવા માટે રસોડાથી લઈને ધાબા સુધી, એરપોર્ટથી લઈને ટાઈમ સ્ક્વેર સુધી કોઈ પણ જગ્યા ચાલે, બસ ગરબો વાગવો જોઈએ. જ્યાં જ્યાં સંભળાય રેડ રાસનો સાઉન્ડ, એ જગ્યા ઇમિજિએટલી બની જાય ગરબાનું ગ્રાઉન્ડ. આ

જોવા તમને રમતા. આજ તમે સાંભળી રહ્યા છો રેડિયો એડલાઇડ 101.5 FM રિચ એન્ડ રિયલ પર રેડિયો પ્રિય ભારતી, અને એની અંદર તમે સાંભળી રહ્યા છો ગુજરાતી અડ્ડો. મારી એટલે કે નીરજની સાથે દર રવિવારે અમે તમારી માટે લઈને આવીએ છીએ ભારતની પ્રાદેશિક ભાષાઓના કાર્યક્રમો, જેની અંદર સામેલ છે ગુજરાતી, બેંગોલી, પંજાબી અને ઓફકોર્સ હિન્દી. બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી આ હોય છે, અને બપોરે 2 થી 3 અમારો બીજો પ્રોગ્રામ હોય છે જે અંગ્રેજીમાં હોય છે, જેનું નામ છે ધ ઇન્ડિયન વેવ. આ પ્રોગ્રામ પછી, ગુજરાતી અડ્ડા પછી, ઇન્ડિયન વેવમાં હું તમારી સાથે બહુ બધી વાતો કરવાનો છું. પણ હવે તમને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે, તો ફરીથી આવતા મહિને ફરીથી મળીશું ગુજરાતી અડ્ડામાં, પોસિબલી હિન્દીમાં પણ મળીશું. ત્યાં સુધી ખૂબ જ આનંદ કરજો, સરસ મજાનો ઓટમનો સમય ચાલી રહ્યો છે, એન્જોય કરી લેજો. ઠંડી અને વરસાદ ચાલુ થાય એ પહેલાં ખૂબ સરસ ખાવાનું ખાજો, અને આવતા મહિને ફરીથી તમારા સાથે મુલાકાત કરીશું. હવે નીરજ કહી રહ્યો છે અલવિદા રણછોડ રંગીલા સાથે.